શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્સ પર વિવિધ ભારતી વડોદરા. આજે બુધવાર, અષાઢ માસ, દિનાંક 31, શક સંવત 1948, એટલે કે તારીખ 22 જુલાઈ 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું, જલ્પેશ પાઠક, હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ. મંગલ સુરા.

શ્રોતા મિત્રો, સવારના 6 થવા આવ્યા છે. થોડી જ વારમાં હિન્દીમાં સમાચાર આપ સાંભળી શકશો.

0: દોસ્તો, કાર્યક્રમનો શેષ ભાગ સાંભળીશું સમાચાર બાદ.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. માણસા તાલુકાના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સાબરમતી નદી પરના બેરેજના નિર્માણથી જળસ્તર ઊંચા આવશે, જેથી ખેડૂતો અને પશુપાલકોની સમૃદ્ધિ વધશે. કોવિડ દરમિયાન ફરજ પર મૃત્યુ પામનાર જીએસઆરટીસીના 115 કર્મચારીઓના પરિવારજનોને 25-25 લાખની સહાય ચૂકવાશે. ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા, વિશ્વસનીયતા અને જવાબદારીને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં યોજાયેલ પરિસંવાદમાં નિષ્ણાંતોએ પોતાના વિચારો રજૂ કર્યા. ઓપરેશન મ્યુઅલ હન્ટ હેઠળ અમદાવાદ પોલીસે દેશની અલગ અલગ 11 જેટલી સાયબર ફરિયાદોમાં સંડોવાયેલા આરોપીને ઝડપ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ, વલસાડમાં સામેલા ધારને કારણે શાળા કોલેજોમાં રજા જાહેર. અને નર્મદા જિલ્લામાં શાળાકીય કબડ્ડી સ્પર્ધા યોજાઈ. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. માણસાના ચરાડા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. શ્રી શાહે સાબરમતી નદી પર 341 કરોડ રૂપિયાના ખર્ચે મહુડી નજીક ઘેડ બેરેજ અને 247 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર રાજપુર બેરેજનું પણ ઈ ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે શ્રી શાહે વર્ચ્યુઅલી સંબોધન કરતા જણાવ્યું, આસપાસના ગામના કુવાઓના જળસ્તર 20 ફૂટ જેટલા ઊંચા આવશે. ચરાડા ગામમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનતા સારવાર માટે ગાંધીનગર સુધી નહીં જવું પડે.
1: ચરાડા ગામમાં સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર એનું લગભગ 1 લાખ લોકોને ફાયદો મળવાનો છે. 24 કલાક 7 દિવસ ડાયાલિસિસ

0: લીડર થિયેટર, ઓપરેશન થિયેટર, એનઆઈસીયુ, આ બધી જ વ્યવસ્થાઓ ચરાડાના ગરીબ લોકોના આસપાસના ગામના ગરીબ લોકોને મળતી થશે.
1: કોરોના મહામારી દરમિયાન નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કોવિડ સંક્રમણના કારણે જીવ ગુમાવનારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના 115 કર્મચારીઓના પરિવારોને 25 લાખ રૂપિયાની એક્સ ગ્રેશિયા સહાયના ચેકનું વિતરણ 27 જુલાઈના રોજ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1 સ્થિત નર્મદા હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં કરવામાં આવશે. જીએસઆરટીસીના કોરોના વોરિયર્સને સહાય આપવાની પહેલ હેઠળ 28 કરોડ 75 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. કોવિડ મહામારી દરમિયાન વર્ષ 2020-21માં જીએસઆરટીસીએ 3 રાજ્યોમાં 22,953 ટ્રીપ્સનું સંચાલન કરી કુલ 6,99,357 મુસાફરોને તેમના વતન સુધી પહોંચાડ્યા હતા. મૃત્યુ પામનારાઓમાં 39 ડ્રાઇવર, 31 કંડક્ટર, 29 વહીવટી કર્મચારીઓ અને 16 મિકેનિકનો સમાવેશ થાય છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા, વિશ્વસનીયતા અને જવાબદેહીને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ સાથે મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાતની કચેરી દ્વારા અમદાવાદમાં નિરમા યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય વિષયક પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદનું આયોજન નવી દિલ્હી સ્થિત મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ સહિતની સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં વિવિધ ચર્ચા સત્રોમાં દેશની વિવિધ પ્રતિષ્ઠિત કાયદા યુનિવર્સિટીઓના કુલપતિઓ, રજીસ્ટ્રાર, શિક્ષણવિદો, સંશોધકો, કાયદા ક્ષેત્રના નિષ્ણાંતો અને ચૂંટણી વ્યવસ્થાપન સાથે સંકળાયેલ અધિકારીઓ તથા વરિષ્ઠ પત્રકારો પણ સામેલ થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ આપી એસએમએસમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો, ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે યોજાશે. નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો આવતીકાલના રોજ સવારે 8 થી 11 કલાક દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. આવતીકાલે બપોર બાદ મુખ્યમંત્રી આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી નાગરિકોની રજૂઆતો સાંભળશે. ઓપરેશન મ્યુઅલ હન્ટ હેઠળ અમદાવાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ભારતભરની અલગ અલગ 11 જેટલી સાયબર ફરિયાદોમાં સંડોવાયેલા એક બેંક એકાઉન્ટ આધારકને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી સાયબર ક્રાઇમ આચરતી આંતરરાજ્ય સિન્ડિકેટ ગેંગના મુખ્ય સૂત્રધારો સાથે સીધા સંપર્કમાં રહી નાણાંની હેરફેર કરવામાં મદદ કરતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ભારતભરના વિવિધ રાજ્યોમાં થયેલી કુલ 11 સાયબર ફરિયાદોમાં અંદાજે 3 કરોડ જેટલી માતબર રકમનું ફ્રોડ થયું હતું. ફરિયાદને આધારે પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આજે સવારે 6 વાગે પૂરા થતા 24 કલાકમાં રાજ્યના 173 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડામાં 15 ઇંચથી વધુ તેમજ નાના પોંઢામાં 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લામાં ગઈકાલે સાંજથી ભારે વરસાદને કારણે શાળા કોલેજોમાં વહીવટીતંત્ર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. વધુ વરસાદને કારણે પાર તેમજ દમણગંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા દમણગંગા સ્થિત મધુબન ડેમમાં પાણીની આવક થતાં 71,000થી વધુ પાણી છોડવામાં આવતા ડેમના કુલ 6 દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. જિલ્લામાં અતિભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. વલસાડના માલવણ ગામના કરદીવા ફળિયામાં રહેતા વૃદ્ધ માછીમાર કાંતિભાઈ પટેલનું સ્થાનિક તળાવમાં માછીમારી કરવા જતા અકસ્માતે ડૂબી જવાથી મોત થયું હતું. ભાવનગર જિલ્લામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઘોઘામાં 1 ઇંચ, શિહોર તેમજ તળાજામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લાના ટોકરવા નજીક ઉચ્છલ નિજર હાઇવે પર વરસાદને કારણે રસ્તો લપસણો બનતા સુરતથી નંદુરબાર જતી એસટી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. એ જ સ્થળે પાછળથી આવી રહેલા કન્ટેનરના ચાલકે પણ વાહનનો કાબુ ગુમાવતા કન્ટેનર રોડની સાઇડમાં પલટી ખાઈ ગયું.

0: ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે વઘઈ તાલુકાના મોટી દાબદર, નાનાપાડા રોડ, ભદરપાડા, ચિચોટ રોડ, ખાતર ફાટક, ઘોડી રોડ, ઘોદડીયા, પાંઢણમાટ રોડ પર વાહન વ્યવહાર અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, નદી નાળા, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બે દિવસ અત્યંત ભારે વરસાદ માટે એલર્ટ જારી કરાયું છે, જેમાં નવસારી વલસાડમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની હવામાન વિભાગના વડા એકે દાસે સંભાવના દર્શાવી છે.
1: हल्का से मध्यम बरसात का संभावना रहेगा 1 से 27 तक. हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है. जो रेड वार्निंग, जो एक्सट्रीमली हेवी रेनफॉल डिस्ट्रिक्ट आ रहा है नवसारी.

0: હવામાન વિભાગે આગાહી કરી છે. બે દિવસ અત્યંત ભારે વરસાદ માટે એલર્ટ જારી કરાયું છે, જેમાં નવસારી વલસાડમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની હવામાન વિભાગના વડા એકે દાસે સંભાવના દર્શાવી છે.
1: हल्का से मध्यम बरसात का संभावना रहेगा 1 से 27 तक. हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है. जो रेड वार्निंग जो एक्सट्रीमली हेवी रेनफॉल डिस्ट्रिक्ट आ रहा है, नवसारी, बालसाट, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. वेरी हेवी रेनफॉल का वार्निंग ऑरेंज वार्निंग के साथ दिया गया है. छोटा उदयपुर, सूरत, नर्मदा, टांग और तापी के लिए दिया गया है. और येलो वार्निंग अबरकांठा, गांधीनगर, हेडा, अहमदाबाद, आनंद, बड़ोदा एंड भरूच के लिए दिया गया है.
0: માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની પણ હવામાન વિભાગે સૂચના આપી છે. અંબાજી ખાતે આગામી 20-26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમ મહામેળાની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મહામેળામાં સુવ્યવસ્થિત આયોજન કરવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે જણાવ્યું કે તમામ પગપાળા સંઘો અને માઈ ભક્તોને શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ કરાવવા વહીવટીતંત્ર સજ્જ છે.
2: ભાદરવી પૂનમ મહામેળામાં પધારનાર તમામ પગપાળા સંઘો માઈભક્તોની વ્યવસ્થા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે પ્રથમ મીટિંગ રાખવામાં આવી હતી. સ્વચ્છતા, વિશામો, ભોજન, પાણી પુરવઠા, સુરક્ષા, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે તમામ જે બાબતો છે તેને સાંકળી લઈ જિલ્લા કક્ષાની અલગ અલગ 28 જેટલી સમિતિઓની રચના આ ભાદરવી પૂનમ મહામેળો 2026નું સમગ્ર જે આયોજન છે એ સુચારૂ રૂપે પડે તે માટે કરવામાં આવી છે.
0: નર્મદા જિલ્લામાં અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાઓ યોજાઈ. જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા આયોજિત અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત વિવિધ શાળાઓના અંડર 14, અંડર 17 અને અંડર 19 વયજૂથના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાલુકા કક્ષાએ વિજેતા બનેલી ટીમો હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. ત્યારબાદ જિલ્લા કક્ષાએ વિજેતા થનાર ટીમો રાજ્યકક્ષાની સ્પર્ધામાં પોતાની પ્રતિભા દર્શાવશે, જ્યારે રાજ્યકક્ષાએ વિજેતા બનનાર ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. ગાંધીનગર ખાતે રમાઈ રહેલ જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગઈકાલે રમાયેલી મેચમાં મહેસાણાએ જામનગરની ટીમને, રાજકોટે છોટાઉદેપુરને અને આણંદની ટીમે પંચમહાલની ટીમ પર વિજય મેળવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. માણસા તાલુકાના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, સાબરમતી નદી પરના બેરેજના નિર્માણથી જળસ્તર ઊંચા આવશે, જેથી ખેડૂતો અને પશુપાલકોની સમૃદ્ધિ વધશે. કોવિડ દરમિયાન ફરજ પર મૃત્યુ પામનાર જીએસઆરટીસીના 115 કર્મચારીઓના પરિવારજનોને 25-25 લાખની સહાય ચૂકવાશે. ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા, વિશ્વસનીયતા અને જવાબદારીને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ સાથે અમદાવાદમાં યોજાયેલ પરિસંવાદમાં નિષ્ણાંતોએ પોતાના વિચારો રજૂ કર્યા. ઓપરેશન મ્યુઅલ હન્ટ હેઠળ અમદાવાદ પોલીસે દેશની અલગ અલગ 11 જેટલી સાયબર ફરિયાદોમાં સંડોવાયેલા આરોપીને ઝડપ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ. વલસાડમાં સામેલા ધારને કારણે શાળા કોલેજોમાં રજા જાહેર. અને નર્મદા જિલ્લામાં શાળાકીય કબડ્ડી સ્પર્ધા યોજાઈ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
4: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
5: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
4: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત અને ઉત્તર મેસેડોનિયાના આર્થિક સંબંધોને વધુ વિસ્તારવા પર ભાર મૂક્યો. સરકાર નીટ પેપર લીક અને તેનાથી સંબંધિત મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેપર લીક અટકાવવા માટે તમામ હિસ્સેદારોને સંયુક્ત પ્રયાસો કરવા હાકલ કરી. બ્રિક્સ આરોગ્ય મંત્રીઓની બેઠકનો આજથી ચંદીગઢમાં પ્રારંભ થશે. સિક્કિમમાં સુરંગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 મૃતદેહો મળ્યા. બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં. અને ચીન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિંધુનો સામનો ઉન્નતિ હુડા સામે. લક્ષ્ય સેન પણ પુરૂષોના સિંગલ્સના અભિયાનની શરૂઆત કરશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત ઉત્તર મેસેડોનિયા આર્થિક સંબંધોને વધુ આગળ વધારવા હાકલ કરી છે. બંને દેશોના વ્યવસાયો અને વેપારથી આગળ વધીને રોકાણ, ટેકનોલોજી અને નવીનતા પર આધારિત લાંબા ગાળાની ભાગીદારીને મજબૂત બનાવવા વિનંતી કરી છે. સ્કોપેજમાં ભારત ઉત્તર મેસેડોનિયા બિઝનેસ ફોરમને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારતીય રાષ્ટ્રપતિની ઉત્તર મેસેડોનિયાની પ્રથમ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ દાયકાના અંત સુધીમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર બમણો થઈ શકે છે. સુશ્રી મુર્મુએ આ મુલાકાતને ફળદાયી ગણાવી હતી.
1: આર્થિક સહયોગ હમારે દ્વિપક્ષીય સંબંધો કા એક અત્યંત મહત્વપૂર્ણ સ્તંભ હૈ. હમ અપને દ્વિપક્ષીય વ્યાપાર કો દોગુના કરને પર ભી સહમત હુઈ. હમને આઈટી, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ્સ તથા ટુરિઝમ, હોસ્પિટાલિટી ઓર ફિલ્મ મેકિંગ સહિત પ્રમુખ ક્ષેત્રો મેં સહયોગ પર ચર્ચા. હમ સ્વાસ્થ્ય સેવા મેં સહયોગ પર અપને દ્વિપક્ષીય અગ્રીમેન્ટ કો ભી રિન્યુઅલ કર રહે હૈ.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સ્કોપજેમાં મધર ટેરેસાના સ્મારકની મુલાકાત લેશે. સ્કોપજર મ્યુઝિયમ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરશે.

0: સરકાર સંસદમાં નીટ અને સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે.
1: सरकार संसद में न केवल इस विषय को लेकर बल्कि इस विषय के साथ संबंधित अन्य सभी विषयों को विस्तृत चर्चा के लिए तैयार है. प्रधानमंत्री जी ने बहुत स्पष्ट कहा है कि नीट और पेपर लीक इत्यादि विषयों को लेकर के जो लोग भी जिम्मेवार हैं उनके खिलाफ कड़ी से कड़ी कार्रवाई की जाएगी और हम अपने बच्चों के साथ अन्याय नहीं होने देंगे.
0: નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે આરોપ લગાવ્યો કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સરકારના આશ્વાસન છતાં નીટ મુદ્દા પર ચર્ચા કરવાની તેમની અગાઉની માંગથી ફરી ગયા છે. ગઈકાલે નીટ મુદ્દા પર ચર્ચાની માંગણી સાથે રાહુલ ગાંધી સહિત વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓએ લોકકલ્યાણ માર્ગ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ અને કેન્દ્રીય ગૃહસચિવ ગોવિંદ મોહન વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા. તે દરમિયાન શ્રી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો સરકાર સંસદમાં નીટ મુદ્દા પર ચર્ચા કરવા માટે સંમત થાય તો તેઓ તાત્કાલિક તેમનો વિરોધ સમાપ્ત કરશે. સરકારે આ બાબતે ચર્ચાની માંગ સ્વીકારી લીધી છે તેની જાણ કરવામાં આવી ત્યારે શ્રી ગાંધી તેમની અગાઉની માંગથી ફરી ગયા હતા અને નવી માંગણીઓ રજૂ કરી હતી. શ્રી જીતેન્દ્રસિંહે રાહુલ ગાંધી જેવા વરિષ્ઠ નેતાનું આ વલણ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. સંસદ ભવનના જીએમસી બાલયોગી ઓડિટોરિયમમાં ગઈકાલે એનડીએની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન એનડીએ સાથી પક્ષોએ પ્રધાનમંત્રી મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન આપતો ઠરાવ પસાર કર્યો હતો. પત્રકારો સાથે વાત કરતા સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુએ જણાવ્યું હતું કે બેઠક દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ દેશમાં પેપર લીક અટકાવવા તમામ સંબંધિતો દ્વારા સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે શ્રી મોદીએ પરીક્ષા પેપર લીકમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવા અને દેશના યુવાનોના હિતોનું રક્ષણ કરવાના સરકારના સંકલ્પનો પુનરૂચ્ચાર કર્યો છે. શ્રી રિજીજુએ ઉમેર્યું કે પ્રધાનમંત્રીએ અનેક દેશો સાથે કરેલા મુક્ત વેપાર કરારોની પણ ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે તમામ કરાર ખેડૂતોના કલ્યાણ અને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. શ્રી રિજીજુએ સંસદમાં વિરોધ પક્ષોને સહયોગ માટે અપીલ કરતા તમામ રાજકીય પક્ષોને વ્યાપક રાષ્ટ્રીય હિતમાં સાથે મળી કામ કરવા હાકલ કરી. બ્રિક્સ આરોગ્ય મંત્રીઓની બેઠક આજથી ચંદીગઢમાં શરૂ થશે. આ 3 દિવસીય બેઠક મુખ્યત્વે આરોગ્ય સુરક્ષા, ડિજિટલ આરોગ્ય, રોગચાળાની તૈયારી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળની સાર્વત્રિક સુલભતા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે મીડિયાને જણાવ્યું કે આ બેઠક વૈશ્વિક આરોગ્ય પ્રાથમિકતાઓ પર સામૂહિક કાર્યવાહી પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
2: बैठक स्वास्थ्य संबंधी प्रमुख वैश्विक प्राथमिकताओं पर सामूहिक कार्रवाई के प्रति भारत की प्रतिबद्धता को दर्शाती है. मंत्री स्तरीय बैठक में पारंपरिक और पूरक चिकित्सा, स्वस्थ जीवन शैली, मानसिक आरोग्य तथा सुदृढ़ स्वास्थ्य प्रणाली जैसे महत्वपूर्ण विषयों पर भी विचार विमर्श किया जाएगा. आधिकारिक कार्यक्रम की शुरुआत आज वरिष्ठ अधिकारियों की बैठक से होगी. इसके बाद कल केंद्रीय स्वास्थ्य और परिवार कल्याण मंत्री जेपी नड्डा की अध्यक्षता में ब्रिक्स देशों के स्वास्थ्य मंत्रियों की बैठक आयोजित की जाएगी. सौम्य शरण, आकाशवाणी समाचार, दिल्ली.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી ફિલિપાઇન્સની 2 દિવસની મુલાકાતે જશે. તેઓ આસિયાન માળખા હેઠળ વિદેશમંત્રી સ્તરની બેઠકોમાં ભાગ લેશે. શ્રી જયશંકર ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના વિદેશમંત્રીઓ સાથે ક્વાડ વિદેશમંત્રી સ્તરની બેઠકમાં પણ ભાગ લેશે. શ્રી જયશંકર ક્વાડ દેશોના વિદેશમંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરે તેવી અપેક્ષા છે. ભારતીય નૌકાદળ આજે કર્ણાટકના કારવારમાં એન્ટી સબમરીન યુદ્ધ જહાજ આઈએનએસ માલવનને તેમના કાફલામાં સામેલ કરશે. આ ભારતના સ્વદેશી યુદ્ધ જહાજ નિર્માણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહ આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ યુદ્ધ જહાજ નૌકાદળની દરિયાઈ સુરક્ષા અને એન્ટી સબમરીન ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે. ભારતે અફઘાનિસ્તાનના નુરિસ્તાનમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી મોકલી છે. ખોરાક અને તંબુ સહિતની રાહત સામગ્રી અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળને મોકલવામાં આવી છે. વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાનના પીડિત લોકો સાથે ઉભું છે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનના નુરિસ્તાન પ્રાંતમાં આવેલા વિનાશકપુરમાં લગભગ 20 લોકો માર્યા ગયા છે, 80થી વધુ ઘાયલ થયા છે, 100થી વધુ લોકો હજુ પણ ગુમ છે. સિક્કિમના નામચી જિલ્લામાં સમરદુંગમાં આવેલી એનએચપીસી તિસ્તાની 6ઠા તબક્કાની

0: જળ વિદ્યુત પરિયોજનાની નિર્માણ હેઠળની સુરંગમાંથી ફસાયેલા લોકોને બચાવવા માટે આજે ત્રીજા દિવસે પણ શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 12 મૃતદેહો મળી આવ્યા છે અને 13 લોકો દુર્ઘટનાગ્રસ્ત ટનલમાં ફસાયેલા હોવાનું માનવામાં આવે છે. રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર અને મુખ્યમંત્રી પ્રેમસિંહ તમંગોલે ગઈકાલે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ઘટનાના કારણો શોધવા માટે ઉચ્ચસ્તરીય તપાસ કરવાની જાહેરાત કરી હતી. શ્રી ગોલે વધુમાં જણાવ્યું હતું કે આ ઘટના ભૂસ્ખલનને કારણે નહીં પણ મિથેન ગેસના વિસ્ફોટને કારણે બની હોઈ શકે છે. ચીન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં આજે પીવી સિંધુનો સામનો ભારતીય ખેલાડી ઉન્નતિ હુડા સાથે થશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: चीन ओपन बैडमिंटन टूर्नामेंट में पीवी सिंधु का मुकाबला भारत की ही उन्नति हुड्डा से होगा. पुरुष सिंगल्स में लक्ष्य सेन भी आज अपने अभियान की शुरुआत करेंगे. पुरुष सिंगल्स के ही शुरुआती दौर में आज आयुष शेट्टी का सामना अलवी फरहान से होगा. पुरुष डबल्स में एमआर अर्जुन और हरिहरन अंशकरुणन, मिक्स्ड डबल्स में रोहन कपूर और ऋत्विका शिवानी गड्डे तथा तनिषा क्रेस्टो और ध्रुव कपिला भी चुनौती पेश करेंगे. इसके अलावा हॉकी इंडिया ने हॉकी विश्व कप के लिए 20 सदस्यीय पुरुष टीम की घोषणा की है. विश्व कप 15 से 30 अगस्त तक बेल्जियम और नीदरलैंड्स में आयोजित किया जाएगा. भारतीय टीम की कमान हरमनप्रीत सिंह संभालेंगे.
0: અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિતલ પટેલ.
2: આજે મોટાભાગના અખબારોએ નીટ પેપર લીક મુદ્દે પીએમ આવાસ સામે વિપક્ષના ધરણા બાદ રાહુલ ગાંધીની અટકાયતના સમાચાર તસવીર સાથે પ્રથમ પાને છાપ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું, મોદીએ મૌન તોડ્યું, પીએમ હાઉસ સામે રાહુલના દેખાવો. દિવ્ય ભાસ્કરે લખ્યું, યુવાનોની શક્તિ, વિપક્ષનું પ્રદર્શન. રાજસ્થાન પત્રિકા લખે છે, રાહુલ કે ધરને કે બાદ સરકાર ચર્ચા પર રાજી. સ્થાનિક સમાચારોમાં આજથી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહીના સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત અને ઉત્તર મેસેડોનિયાના આર્થિક સંબંધોને વધુ વિસ્તારવા પર ભાર મૂક્યો. સરકાર નીટ પેપર લીક અને તેનાથી સંબંધિત મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેપર લીક અટકાવવા માટે તમામ હિસ્સેદારોને સંયુક્ત પ્રયાસો કરવા હાકલ કરી. સિક્કિમમાં સુરંગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 મૃતદેહો મળ્યા. બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં. અને ચીન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિંધુનો સામનો ઉન્નતિ હુડા સામે. લક્ષ્ય સેન પણ પુરૂષ સિંગલ્સના અભિયાનની શરૂઆત કરશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
4: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં ધરતી ફિલ્મનું ગીત, ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ, સંગીત શંકર જયકિશનનું.

0: ये है विविध भारती।
1: विविध भारती देश का रेडियो।
2: ओ मेरे पिया रंगून किया है महासटैली।
3: चाहे हो पुराने मधुर गाने या नए संगीत की ताजगी।
4: मैं निकला ओ गड्डी लेके ओ रास्ते पर।
1: चाहे हो मन लुभावनी बातें।
5: एक्टर बनने का शौक मुझे हुआ, मैंने शहीद फिल्म देखी थी दिलीप कुमार साहब की, और कुछ ही महीनों में फिल्म फेयर में टैलेंट कॉन्टेस्ट के लिए अर्जी छप कर आ गई। अर्जी मैंने भरी, धर्मेंद्र सिंह देओल तस्वीरें भेज दी, मुझे बुला लिया गया और मेरी फोटो सिलेक्ट करने वाले थे दत्त साहब और नरगिस जी।
3: विविध भारती पर हर पल है खास।
1: आज के मेहमान और कार्यक्रम है अपने आप में अनोखे।
6: आज के फनकार।
3: विविध भारती हर रोज लाती है ढेर सारी खुशियाँ और ढेर सारा मनोरंजन।
6: विविध भारती के विविध रंगी कार्यक्रमों की विविधा।
1: विविध भारती, संगीत, मनोरंजन और संस्कृति का संगम।
7: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. કેજેઆઈટી સાવલી ટાઈમ અત્યારે સવારના 8:30 થઈ છે. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
8: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
6: શ્રોતા મિત્રો, 93.9 MHz પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
7: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
9: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
10: કેજેઆઈટી સાવલી.
7: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
6: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
7: આર્ક બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
6: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
7: યે હૈ આર્ક બ્લાઇન્ડ કી જિમ્મેદારી.

0: चित्रलोक कार्यक्रम में अब वक्त है एक अंतराल का।
1: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો વડનેરકર જ્વેલર્સ ટાઈમ। અત્યારે સવારના 8:45 થઈ છે। વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ। વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા।
2: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
3: હા, વરસાદમાં।
2: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે। ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
4: આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમનની। આવી ગઈ સેલેરી, હવે નવી બુટ્ટી ના, પેલા બચત, પેલા બુટ્ટી। સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું એમરજન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત।
5: પણ બુટ્ટીનું શું?
4: જાય છે કે મારું ઇન્જેક્શન?
6: આરબીઆઈ કહે છે,
4: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી।
0: सूर्यवंशी फिल्म का गीत उदित नारायण और अलका याग्निक की आवाजों में। तनिष्क बागची और आनंद बख्शी ने इस गीत की रचना की है और धुन बनाई है तनिष्क बागची और विजू शाह ने।

0: ये गीत अभी आपने सुना नेहा भसीन की आवाज में, और अब चित्ररोग कार्यक्रम में वक्त है एक अंतराल का।
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट।
2: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક, પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે।
3: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો। સારા ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ, અત્યારે સવારના 9 વાગ્યા છે। શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું। સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડે રોડ, વડોદરા।

શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. કાર્યક્રમ પ્રસ્તુત કરશે પાયલ શર્મા. આ કાર્યક્રમના પ્રાયોજક છે આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
1: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
0: યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
2: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
3: સેફર બ્લાઇન્ડ્સ,
2: ડિઝાઇન
3: સેફર
2: ડિઝાઇનર.
4: અરે આરકે બ્લાઇન્ડ્સ છે ને, જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ. આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આરકે બ્લાઇન્ડ્સ. ઓફિસ આપકી, સજાવટ હમારી. યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી તૈયારી. આરકે બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, 5 સ્ટેશન, 4 રસ્તા, દાંડિયા બજાર, વડોદરા. કોલ 2427063.

0: હતી અને વધારે આવે તો પછી બજારમાં વેચી દીધી.
1: અરે વાહ, તો તમને ખબર છે કે નેશનલ મેંગો ડે જેવો પણ એક દિવસ હોય છે?
0: હા હોય છે મેડમ, હું ન્યૂઝમાં વાંચું છું સમાચાર. અમે આમ તો ઓફિસમાં આવીએ એટલે પેપર વાંચતા હોય,
1: બરાબર છે,
0: ખબર પડે કે આજે મેંગો ડે છે, આજે રોઝ ડે છે.
1: પણ આપણી પાસે તો જયારે આટલા બધા આંબા હોય તો આપડે તો એવરી ડે ઇઝ અ મેંગો ડે નહીં થઈ જાય?
0: હા સિઝન માં આવે ને મેડમ, એ તો ચોમાસામાં આવે,
1: સમર્સ જેટલા બી ઉનાળાના દિવસો છે એ તો મેંગો ડેઝ કહેવાય ને આપણે.
0: હા હા એ તો કહેવાય મેડમ.
1: જી
0: એકદમ જ ફોન લાગી ગયો ઓફિસમાં, ચા પીવો બેઠા.
1: અચ્છા, ઓનલી ચા પીવો છો કે ચાની સાથે કઈક નાસ્તો સમોસા?
0: નાસ્તો તો સવારે કરી નાખ્યો,
1: એવું છે. બાકી વરસાદના બહાને ચાની સાથે સાથે
0: વરસાદમાં અમારે શું હોય ઓફિસમાં કે વરસાદ પડતો હોય તો સાહેબો કહે કે ભજીયાની પાર્ટી કરો, ગરમા ગરમ લઈ આવજો, કેમ કે આપણા ગુજરાતીઓના તો ફેવરેટ છે.

0: हेलो विविध भारती।
1: हाँ નમસ્કાર બેન, હું
0: નમસ્કાર
1: કિશોરભાઈ સાંકલા બોલું, વાઘોડિયા રોડ પર।
0: જી, કેમ છો તમે?
1: બસ મજામાં।
0: તમને એવું ખબર પડે કોઈક દિવસ કે એક દિવસ મેંગો જે છે, કેરી, એના માટે ફાળવવામાં આવ્યો છે કે આજે મેંગો ડે છે, તો કેવી ખુશી થાય તમને?
1: આનંદ આવે, ખુશી થાય।
0: મેંગો તમારું ફેવરિટ ફ્રૂટ ખરું?
1: હા, ફેવરિટ ફ્રૂટ તો ખરું બધાનું હોય, નાના મોટાનું।
0: એને નેશનલ ફ્રૂટ પણ કહેવામાં આવે છે।
1: બરાબર,
0: કિંગ ઓફ ફ્રૂટ છે મેંગો તો। બરાબર, તમારી એવી કોઈ ખાસ યાદ છે મેંગો સાથેની બાળપણની?
1: હા, એવી કોઈ બાળપણની યાદ નથી। બાળપણમાં તો ઘણું કામ, નબળી પરિસ્થિતિ હતી એટલે બહુ કાંઈ એવું જીવન કોઈ યાદ નથી। હમણાં આવે તો જો ભગવાનને દીધું બધું સારું છે, આપણે બધું સારું કર્યું, સારું ઈચ્છા એટલે બધું સારું થઈ ગયું।
0: તમે ફ્રીજમાં સાચવીને પોતાના માટે કેરી મૂકી હોય અને બીજે દિવસે સવારે ગાયબ થઈ જાય, એવું કંઈક થયું જ તમારી જોડે?
1: ના ના, એવું તો નથી।
0: ઓકે, બહુ સારી વાત છે। તો કહો, આજે કયું ગીત સાંભળશો આપ?
1: તોરા મન દર્પણ કહેલા એ ભલે પૂરે સારે કર્મો કો દેખે ઓર દેખાય।
0: ઓકે જી, આવી રહ્યું છે આપની પસંદગીનું આ ગીત। નમસ્કાર।

0: श्रोता मित्रों का कार्यक्रम में शेष भाग सांभिए अंतराल बाद। કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા। સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી। શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો। કેજીઆઈટી સાવલી ટાઈમ અત્યારે સવારના 10:16 થઈ છે। ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં।
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
3: હર રોજ સુબહ 7 સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, મજેદાર નહીં અસરદાર भारत का गम एक्सपर्ट।
4: आज तो पार्टी जो ये पेला चैंपियन साथ एक सेल्फी थी जाए।
5: आइडिया, अहीज पार्टी करिए,
4: पिज्जा पार्टी।
5: ये
4: ચાલ, તારું કાર્ડ અને પિન આપ।
6: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ। આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો, અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો।
4: બાય ગર્લ્સ, ક્યાં જાય છે? સાંભળ્યું નહીં? નો શેરિંગ।
6: આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો।
0: શ્રોતા મિત્રો, ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી આપ સાંભળી રહ્યા છો। આવો સાંભળીએ હવે પછીનો ફોન કોલ કોનો છે।
7: હેલો વિવિધ ભારતી।
8: હા, નમસ્કાર।
7: નમસ્કાર।
8: હેલો,
7: હાજી,
8: ભાઈ બોલું છું, નવી જલ્દી રાણાવાસ થી।
7: જી, કેમ છો તમે?
8: બસ મજામાં,
7: હિંચકા પર ઝૂલો છો? અરે વાહ, શું વાહ છે! અને આવામાં વરસાદ આવી જાય તો?
8: મારું પ્રિય ગીત છે,
7: હાજી,
8: ઝબક નું છે, ઝબક 1961 નું છે।

0: सैलून।
1: अच्छा जी।
0: हाँ हमारा ત્રીજી વાર વાત થઈ મેડમ તમારી સાથે।
1: જી જી જી।
0: હા
1: મારે તમને એમ પૂછવું તું।
0: હા બોલો બોલો મેડમ।
1: હા કેરી જે છે મેંગો એ તમારું ફેવરિટ ફ્રૂટ ખરું?
0: કેરી? હા હા હા બોલો।
1: કેરી કેરી ભાવે ખરી?
0: હા કેરી ભાવે, મને ફર્સ્ટ નંબર આપું કેરી। હમણાં જો બે પેટી લાવીને અમારા પરિવારમાં ખવડાવી, પછી બીજી લીધી કેસર, એ પણ એક પેટી લીધી।
1: જી
0: છેલ્લે છેલ્લે અત્યારે વરસાદ ચાલુ થાય ને મેડમ,
1: હા જી,
0: તો છોટાપુરી કેરી ખાઉં છું।
1: અરે વાહ, એટલે ગમે તે થઈ જાય આપણે કેરીનો સાથ હંમેશા રહેવો જોઈએ। તમે એમાં માનો છો કે કેરીનો રસ કરીને અને આખું વરસ ચલાવવું સ્ટોર કરીને?
0: એવું નહીં।
1: અચ્છા,
0: ખાવાનો શોખ છે મને મેડમ।

0: સ્ટોર કરીને.
1: એવું નહીં,
0: ઘણા શોખીનો એવા પણ હોય છે કે જે કેરીનો રસ બારે માસ ખવાય એવી રીતે એને સ્ટોર કરીને રાખે છે. અચ્છા જી જી,
1: ભેળસેળ થઈ ગયેલું હોય ને,
0: હા,
1: આપણા શરીરને વ્યસ્ત વ્યસ્ત કરી નાખે,
0: નુકસાન પહોંચાડે છે,
1: એટલે મજા ના આવે ખાવાની.
0: બરાબર,
1: ત્યારબાદ શાક રોટલી
0: બરાબર છે. હાજી, ઓકે, તો આવી રહ્યું છે આપના માટે આપની પસંદગીનું આ ગીત. નમસ્કાર.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. શ્રોતા મિત્રો, આવો સાંભળીએ હવે પછીનો ફોન કોલ કોનો છે.
2: હેલો વિવિધ ભારતી.
3: હેલો વિવિધ ભારતી, બોલો મેડમ. હાલ શર્મા.
2: હાજી, આપનું શુભ નામ?
3: કુંડેલાની સિકંદર.
2: જી સિકંદરભાઈ, તમારો તો ફોન ઘણા વખતે લાગ્યો ને તમારો અવાજ બહુ ઉપર નીચે થઈ રહ્યો છે, મને સાફ સાફ સંભળાતું નથી.
3: એવું છે? જી. હજુ પણ નહીં.
2: હવે આવ્યો?
3: આવ્યો. બોલો.
2: જી, તમે ક્યાં છો અત્યારે? કુંડેલામાં છો?
3: કુંડેલા ગામમાં છું, તલાવની પાડીને બેસીને ફોન કર્યો તમને.
2: એટલે હવાઓ ચાલી રહી છે અને સાથે સાથે નેટવર્ક પણ આવે છે ને જાય છે.
3: ત્યાં પવન દેખે બરાબર.
2: પાણી કેટલું ભરાયું છે તમારે ત્યાં તળાવમાં?
3: 5 થી 6 ફૂટ પાણી છે તળાવમાં.
2: ફૂલ છે આખું કે પછી સુકાઈ ગયું અત્યારે ગરમીમાં?
3: ત્યાંનું પાણી આવ્યું હતું ને એટલે ફૂલ છે અત્યારે.
2: અચ્છા, કેનોનમાંથી.
3: હા, એની સામે જ મારું ઘર છે પાછું.
2: બરાબર. કહો.
3: ઓકે.
2: જી સિકંદરજી, આવી રહ્યું છે આપની પસંદગીનું આ ગીત. નમસ્કાર.

શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો અને આપ સાંભળી રહ્યા છો ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. કાર્યક્રમ પ્રસ્તુત કરી રહ્યા છે પાયલ શર્મા. કાર્યક્રમનો શેષ ભાગ અંતરાલ બાત. કેજીઆઈટી સાવલી, ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ. કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: શ્રોતા મિત્રો, કાર્યક્રમનો શેષ ભાગ સાંભળીએ અંતરાલ બાદ. સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ, શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડે રોડ, વડોદરા.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા, બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: પૂજા પ્લસ. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા. શ્રોતા મિત્રો, સાંભળીએ હવે પછીનો ફોન કોલ કોનો છે.
2: હેલો વિવિધ ભારતી.
3: નમસ્કાર, મેં માધુરી.
2: માધુરી દીક્ષિત જી કા ફોન એન્ડ એન્ડ મેં લગ જરૂર જાતા હૈ, હે ના?
3: લગ જાતા હૈ.
2: ક્યા કર રહી થી અભી આપ?
3: ફોન ટ્રાય કર રહી થી. કબ
2: ફોન? કોન સા ગાના સોચા હૈ આજ?
3: આજ તો મેં વો ગાના સોચા હૈ, કોયલા ફિલ્મ કા હૈ ના, વો હૈ એક અલકા યાજ્ઞિક કા है, वो सॉन्ग है, बदन जुदा होते हैं लोग खुदा नहीं होते हैं. ओ
2: अच्छा, अलका याग्निक जी आपकी फेवरेट है ना?
3: हाँ, और कुमार सानू की आवाज है थोड़ी थोड़ी.
2: बिल्कुल. और अभी अभी अलका याग्निक जी को

0: શ્રોતા મિત્રો, આ ફોન કોલ કોનો છે સાંભળીએ આ નાનકડા અંતરાલ બાદ.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: શ્રોતો મિત્રો, આવો સાંભળીએ ફોન કોલ કોનો છે.
3: હેલો વિવિધ ભારતી.
4: હેલો વિવિધ ભારતી.
3: હાજી.
4: હા, સુંદરપુરાથી નિલેશ વસાવા બોલું મેડમ.
3: અરે નિલેશભાઈ, કેમ છો તમે?
4: બસ મજામાં છે મેડમ.
3: હા, તમારો ફોન લાગી ગયો ખરો એમ ને?
4: હા મેડમ, કાનો લગાડતો હતો પણ મેં કીધું વ્યસ્ત વ્યસ્ત આવ્યો હતો એટલે મેં કીધું લાવ લગાડી.
3: જી,
4: એટલે લગાડતો લાગી ગયો.
3: જી, વરસાદમાં કેવું છે?
4: સારું છે સર. મેડમ,
3: તો કયું ગીત સાંભળવું છે આપને આજે?
4: પેલું દિલ તો પાગલ હૈ દિલ દીવાના હૈ. મારી મમ્મી ના મંજુબેન છે, મારા પપ્પા નામ વિનુભાઈ છે, મારા દાદા છે એમનું નામ રાયસિંહભાઈ, અને મારા બાનું નામ નીરુબેન છે.
3: ઓકે, તો આપ સૌના માટે આવી રહ્યું છે આ ગીત. નમસ્કાર, એન્જોય.

0: હેલો વિવિધ ભારતી.
1: ગુડ મોર્નિંગ, કેમ છો પાયલબેન?
0: સરસ, આપ કેમ છો?
1: આઈ એમ ઓકે.
0: વાય ઓનલી ઓકે? આઈ એમ ગ્રેટ હોવું જોઈએ ને?
1: મેં ગ્રેટ, ગ્રેટ તો દુનિયામાં ઇતની સારી હસ્તી હે ને.
0: હાજી હાજી
1: પાયલબેન
0: જી,
1: બોલીએ. દો ચોર મધુર સાહેબ થી બહુ બઢિયા લિખા હુઆ ગાના હૈ. આયે કી બાંધ કે પાયલ તું હોત દબાય, બદન કો ચુરાયે નાજુક કમર સે લગાયે, અદા કી કટારી જાલિમા. મધુર સાહેબ કા અંદર દેખ. ફિરે ગી ધીરે ધીરે તું મેરે ગલે પર યે.

શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીત આપ સાંભળી રહ્યા છો. દોસ્તો, ફિલ્મ સંગીતમાં આજે આપણે વાત કરવી છે મસ્તિષ્કની. આપણે ત્યાં કહેવત છે, તુંડે તુંડે મતિર ભિન્ના, એટલે કે વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ મતિ જોવા મળે છે. મતિ, અક્કલ, બુદ્ધિ, આ બધા કાર્યો દોસ્તો વ્યક્તિ મસ્તિષ્ક દ્વારા કરે છે. અને જો મસ્તિષ્ક ન હોય તો ઘણા બધા કાર્યો કરવા માનવી માટે અસંભવ છે. ઘણા શારીરિક કાર્યોના સંકલન માટે પણ મસ્તિષ્કનું એટલું જ મહત્ત્વ રહેલું છે. દોસ્તો, આજે આપણે આ મસ્તિષ્કની વાતો એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે આજે છે વર્લ્ડ બ્રેઇન ડે, વિશ્વ મસ્તિષ્ક દિવસ. તો દોસ્તો, આ અંગેની વધુ વાતો આપણે આ ગીત બાદ કરીએ.

दोस्तों, 22 જુલાઈએ દર વર્ષે વિશ્વ મસ્તિષ્ક દિવસ ઉજવવામાં આવે છે. WFN એટલે કે વર્લ્ડ ફેડરેશન ઓફ ન્યુરોલોજી દ્વારા આની શરૂઆત થઈ 2014થી. આનો મુખ્ય ઉદ્દેશ શું છે, શું કાળજી લઈશું, જાગૃતિ, આ તમામ વાતો સાંભળીએ આ ગીત બાદ.

दोस्तों मड़िए नानकड़ा अंतराल बाद केजेआईटी सावली धोरण 10 પછી ડિપ્લોમા ઇન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ

0: हेल्प केजे इंस्टीट्यूट ऑफ इंजीनियरिंग एंड टेक्नोलॉजी सावली।
1: आईटीआई में प्रवेश मेळवाथी वंचित उम्मीदवारों माटे प्रवेश मेळवानी वधु एक तक। प्रवेश सत्र 2026 अंतर्गत बीजा राउंड माटे आईटीआई ऑनलाइन एडमिशन सिस्टम परथी ऑनलाइन प्रवेश फॉर्म 19 जुलाई थी 22 जुलाई 2026 सुधी भरी शकाशे।
0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ। વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા। શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો। દોસ્તો, વિશ્વ મસ્તિષ્ક દિવસનો ઉદ્દેશ એ છે લોકોમાં ન્યુરોલોજીકલ વિકારો માટેની જાણકારી પ્રાપ્ત થાય અને ઓળખે અને એ વિકારો માટે પ્રેરિત કરવા। તો આ અંગે વધુ માહિતી મેળવીએ આ ગીત બાદ।

વગેરે આપણે ગણાવી શકીએ. મસ્તિષ્ક આપણા શરીરનું એક કહી શકીએ કમાન્ડ સેન્ટર છે, જેનું કામ વિચારવું, તર્ક કરવું, સંતુલન, સમન્વય એમ અનેક કાર્યો કરે છે. આપણે જે સાંભળીએ છીએ, જોઈએ છીએ, સ્વાદ અનુભવીએ છીએ, સ્પર્શ, યાદ રાખવું, ભાષાની સમજ, આકૃતિ, રંગોની ઓળખ, ગતિ ઓળખવી વગેરે જેવા અનેક કાર્યો આપણું મસ્તિષ્ક કરે છે.

દોસ્તો, હૃદયની ગતિ, શ્વાસ, લાંબા સમયની વાતો યાદ રાખવી, ટૂંકા ગાળા માટેની યાદગીરી વગેરે જેવા અનેક કાર્યો આ મસ્તિષ્ક દ્વારા આપણે કરી શકીએ છીએ. અને જ્યારે દોસ્તો આ મસ્તિષ્ક આટલું કાર્ય કરતું હોય ત્યારે એની જાળવણી કરવી એ આપણા માટે ખૂબ મહત્ત્વનું બની જાય છે. કારણ કે જો એકવાર એમાં સમસ્યા ઉત્પન્ન થશે તો કેટલી બધી કામગીરીમાં જોખમ આવી શકે છે એ આપણે પણ સમજવું પડશે. અને આ જાગૃતિ માટે જ આજનો આ દિવસ વર્લ્ડ બ્રેઇન ડે ઉજવવામાં આવે છે.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org today.

0: ફિલ્મોની અવનવી વાતો સાથે ફિલ્મી ગીતોની મહેફિલ જમાવતો કાર્યક્રમ વાત એક ફિલ્મની દર ગુરુવારે સવારે 10 વાગે સાંભળો વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી, જેના પ્રાયોજક છે વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. વાત એક ફિલ્મની.
1: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડે રોડ, વડોદરા. શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો અને આજે આપણે વાત કરી રહ્યા છે વિશ્વ મસ્તિષ્ક ડે એ નિમિત્તે. જો દોસ્તો, આપણું મસ્તિષ્ક આટલું બધું કાર્ય કરતું હોય ત્યારે તેને સ્વસ્થ રાખવા માટે ઓછામાં ઓછી 7-9 કલાકની સારી ઊંઘ, સ્વસ્થ આહાર, પૂરતો શરીરને ઓક્સિજન મળી રહે તે માટે વ્યાયામ પ્રાણાયામ, પૂરતો રક્ત પ્રવાહ મળે તે માટેના પ્રયત્નો, તેમજ દોસ્તો 50-60 મિનિટ જેટલું કાર્ય કર્યા બાદ 10-15 મિનિટ આરામ, આ મસ્તિષ્કના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.

દોસ્તો, 7 કલાકથી ઓછી ઊંઘની આદત મસ્તિષ્કના સ્વાસ્થ્યને જોખમાવે છે. ઉપરાંત વધારે પડતી ખાંડનો ઉપયોગ, બેઠાડું જીવન જેનાથી મસ્તિષ્કને મળતી ઓક્સિજનની માત્રા ઓછી મળે છે. અને હા દોસ્તો, રોજિંદો ઉત્પન્ન થતો તણાવ એ પણ મસ્તિષ્કના સ્વાસ્થ્ય માટે જોખમી છે. વિટામિન B12, વિટામિન ઈ, વિટામિન ડી, ઓમેગા 3 ફેટી એસિડ જે મસ્તિષ્કના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. પરંતુ દોસ્તો, આનો ઉપયોગ ચિકિત્સકના યોગ્ય પરામર્શ બાદ જ કરવો.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

दोस्तों, सतत तनावथी મસ્તિષ્કને બચાવવા માટે સારા સામાજિક સંબંધો પણ ખૂબ ઉપયોગી બની રહે છે. સાથે જ દોસ્તો, મસ્તિષ્કના બચાવ માટે એ પણ કાળજી લઈએ કે મસ્તિષ્કને ઈજા ન પહોંચે. ઈજા પહોંચવાથી પણ મસ્તિષ્કને લગતી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. મિત્રો, આપણી જાગૃતિ, આપણી જાણકારી, આપણી જવાબદારી એ આપણા જ સ્વાસ્થ્યને જાળવી રાખશે. દોસ્તો, વિશ્વ મસ્તિષ્ક દિન નિમિત્તે આજે આપણે વાત કરી રહ્યા હતા 2026ના વર્ષની મસ્તિષ્ક દિવસ નિમિત્તે. આજની થીમ છે બ્રેઇન હેલ્થ એસેસ ફોર ઓલ.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે. કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નીટ સહિતના મુદ્દે વિપક્ષોના ભારે હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત. પરવાનગી વિના પ્રધાનમંત્રી નિવાસસ્થાનની બહાર વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ધરણા પર બેસવાની ઘટનાની ભાજપે ટીકા કરી. જમ્મુ કાશ્મીરમાં પૂરના કારણે જનજીવન

જીવન પર અસર, અનેક માર્ગો અવર જવર માટે બંધ. ભારતીય નૌકાદળમાં આઈએનએસ માલવન સામેલ કરાયું. વૈશ્વિક ભૂરાજકીય પરિસ્થિતિના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો. અને સ્ક્વોશમાં ભારતીય ખેલાડીઓ અનાહત સિંહ અને આર્યવિન દિવાન વર્લ્ડ જુનિયર વ્યક્તિગત ચેમ્પિયનશીપમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. નીટ પેપર લીક કેસ સહિત વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના વિરોધના પગલે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા. પ્રથમ બપોરે 12 વાગ્યા સુધી મુલતવી રહ્યા બાદ લોકસભા ફરી શરૂ થઈ ત્યારે વિપક્ષે પેપર લીકના મુદ્દા પર વિરોધ કરતા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની કામગીરીમાં વિક્ષેપને સહયોગ આપવા અપીલ કરી હતી. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે સરકાર નીટ પેપર લીકના મુદ્દા પર ચર્ચા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે ચર્ચા કયા

0: લીકના મુદ્દા પર ચર્ચા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે ચર્ચા કયા સમયગાળા અને નિયમ હેઠળ થશે તે માટે તમામ પક્ષોના ફ્લોર લીડર્સને અપીલ કરી. જો કે હોબાળો ચાલુ રહેતા શ્રી બિરલાએ ગૃહને બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખ્યું. રાજ્યસભા પણ પ્રથમ બપોરે 12 વાગ્યા સુધી મુલતવી રહ્યા બાદ ફરી શરૂ થતા વિપક્ષે નીટ મુદ્દા પર સૂત્રોચ્ચાર શરૂ કર્યા. ઉપાધ્યક્ષ હરિવંશે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, જો કે ભારે હોબાળો થતાં તેમણે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી હતી. પરવાનગી વિના પ્રધાનમંત્રી નિવાસસ્થાનની બહાર વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ધરણા પર બેસવાની ઘટનાની ભાજપે ટીકા કરીને તેમને બેજવાબદાર ગણાવ્યા છે. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે તેને ભારતના લોકશાહીના ઇતિહાસમાં શરમજનક દિવસ ગણાવ્યો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નિવાસસ્થાનની ગરિમાને જાણતા હોવા છતાં શ્રી ગાંધીએ બેજવાબદાર વર્તન દર્શાવ્યું. ભાજપના સાંસદે સુરક્ષા પ્રોટોકોલના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે પ્રધાનમંત્રીની સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે સંઘર્ષના આ સમયગાળામાં પુરવઠા શૃંખલા સૌથી વધુ પ્રભાવિત થઈ છે. આજે ફિલિપાઈન્સના મનીલામાં આસિયાન મંત્રીસ્તરીય સમિટમાં બોલતા શ્રી જયશંકરે કહ્યું કે ઉર્જા, ખાદ્ય અને આરોગ્ય સુરક્ષાને હવે હળવાશથી લઈ શકાય નહીં. તેમણે કહ્યું કે ભારત અને આસિયાન દેશો તેમના ભવિષ્ય વિશે આશાવાદી છે અને તેથી પડકારોનો સામનો કરતી વખતે તક પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ડોક્ટર જયશંકરે કહ્યું કે આ વર્ષ આસિયાન ભારત દરિયાઈ સહકાર વર્ષ છે. ભારત અને આસિયાન દેશો વધુ સ્થિર અને સુરક્ષિત ભવિષ્ય તરફ આગળ વધવા માટે સાથે મળીને કામ કરી શકે છે. કાશ્મીર ખીણમાં થઈ રહેલા સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. ગઈકાલે બડગામ જિલ્લાના બિરવાહ વિસ્તારમાં અચાનક આવેલા પૂરમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે ઘણી જગ્યાએ દુકાનો અને અન્ય માળખાગત સુવિધાઓને નુકસાન થયું છે. અનેક સ્થળોએ ભૂસ્ખલન થવાથી શ્રીનગર જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ આજે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. પ્રતિકૂળ હવામાનના કારણે વાર્ષિક શ્રી અમરનાથ યાત્રા પણ સ્થગિત છે. દરમિયાન જમ્મુ કાશ્મીર સરકારે પ્રવર્તમાન હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કાશ્મીર અને જમ્મુ વિભાગની તમામ સરકારી અને માન્ય ખાનગી શાળાઓ માટે ઉનાળુ વેકેશન 26 જુલાઈ સુધી લંબાવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં કટરા અને ત્રિકુટા પર્વતોમાં પ્રવર્તમાન પ્રતિકૂળ હવામાનના કારણે શ્રીમાતા વૈષ્ણોદેવી યાત્રા આજે સતત 4થા દિવસે પણ સ્થગિત રહી છે. પ્રતિકૂળ હવામાન વચ્ચે સાવચેતીના પગલા તરીકે યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. યાત્રાળુઓને યાત્રા દરમિયાન શરૂ કરવા અંગે સત્તાવાર ચેનલ દ્વારા અપડેટ રહેવાની સલાહ આપવામાં આવી છે. યાત્રા સ્થગિત થતાં શ્રાઇન બોર્ડ દ્વારા કટરામાં ફસાયેલા યાત્રાળુઓ માટે ભોજન, પાણી, આશ્રય, તબીબી સહાય અને અન્ય આવશ્યક સેવાઓ પૂરી પડાઈ રહી છે. આગામી ખરીફ ખરીદી સિઝન દરમિયાન કેન્દ્રીય પુલ માટે પંજાબને 180 લાખ મેટ્રિક ટન ડાંગર ખરીદવા માટે કહેવામાં આવ્યું છે. ગઈકાલે ચંદીગઢ ખાતે યોજાયેલી પંજાબના મંત્રીઓના જૂથની બેઠક દરમિયાન આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સંબંધિત રાજ્યના અધિકારીઓએ ભારત સરકારની માંગણી અંગે મંત્રીઓને માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડાંગર 2,462 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવામાં આવશે. મંત્રીઓને એ પણ જણાવવામાં આવ્યું હતું કે વર્તમાન વર્ષે જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન પંજાબમાંથી અનાજની 75.67 લાખ મેટ્રિક ટન લે વેચ થઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભારતીય નૌકાદળે આજે કર્ણાટકના કારવારમાં બીજા માહે ક્લાસ એન્ટી સબમરીન વોરફેર કોર્વેટ INS માલવનને તેના કાફલામાં સામેલ કર્યું, જે દેશના સ્વદેશી યુદ્ધ જહાજ નિર્માણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા વાયુસેનાના વડા એર ચીફ માર્શલ AP સિંહે સ્વનિર્ભરતા તરફ નૌકાદળના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે INS માલવન દેશના દરિયાકાંઠે દરિયાઈ સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વધુમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું.
1: आत्मनिर्भर भारत जो हमने एक सपना देखा है, हम उसके बहुत करीब आई जा रहे हैं। बहुत जल्दी इंडियन नेवी ने ये सपना अपना लिया था, हम लोगों ने देर करी है बल्कि, बिकॉज वेरियस सेक्टर्स टेक डिफरेंट टाइम्स टू ग्रो। एंड आई थिंक इन एज फार एज नेवल शिप बिल्डिंग इज कंसर्न, इंडिया हैज ऑलवेज हैड एन एज एंड वी हैड कैरीड आवर लेगेसी फॉरवर्ड एंड इन मेकिंग शिप्स। सो वेरी गुड प्रोग्रेस हैज बीन मेड इन आत्मनिर्भरता एज फार एज शिप बिल्डिंग।

0: concerned.
1: સબમરીન વિરોધી યુદ્ધ જહાજ આઈએનએસ માલવન કોચીન શિપયાર્ડ દ્વારા આત્મનિર્ભર ભારત મિશન હેઠળ બનાવવામાં આવ્યું છે, જેનું નિર્માણ 80% વધુ સ્વદેશી સાધનો અને ટેકનોલોજીના ઉપયોગથી કરાયું છે. ભૂરાજકીય ચિંતાઓ વચ્ચે આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંક ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. સેન્સેક્સ 700 કરતા વધુ પોઈન્ટ, જ્યારે નિફ્ટી 200 પોઈન્ટ ઘટીને કારોબાર કરી રહ્યા હતા. રિયલ્ટી, બેન્કિંગ શેરો અને ફાર્મા સૌથી વધુ વેચવાલી હતી, જ્યારે તેનાથી વિપરીત એફએમસીજી, ઓટો અને કેપિટલ ગુડ્સના શેરોમાં લેવાલી જોવા મળી હતી. પશ્ચિમ નેપાળમાં આજે વહેલી સવારે 4.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો, જેનું કેન્દ્રબિંદુ કાઠમંડુથી લગભગ 900 કિલોમીટર પશ્ચિમમાં બજહાંગ જિલ્લાના કોટદેવલની આસપાસ હતું. ભૂકંપનો આંચકો પાડોશી બાજુરા અને દારચુલા જિલ્લામાં પણ અનુભવાયો હતો, જો કે ભૂકંપથી નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ નથી. અમેરિકાએ સતત 11મી રાત્રે ઈરાન પર હુમલા શરૂ કર્યા. ઈરાને અમેરિકાને તેની પરમાણુ સુવિધાઓને નિશાન બનાવવા સામે ચેતવણી આપતા આ પગલું લેવાયું છે. અમેરિકાએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક વહાણવટાને જોખમમાં મૂકવાની ઈરાનની ક્ષમતાને વધુ નબળી પાડવા માટે આ હુમલા કરવામાં આવ્યા હતા. અગાઉ ઈરાને છેલ્લા 3 મહિનામાં વ્યૂહાત્મક જળમાર્ગ પરથી પસાર થતા 30થી વધુ વાણિજ્યિક જહાજ પર હુમલા કર્યા હતા. અમેરિકાએ આ હુમલાઓને ગેરવ્યાજબી ગણાવ્યા અને કહ્યું કે તેનાથી સેંકડો નાગરિક નાવિકોને જોખમમાં મૂક્યા છે અને નેવિગેશનની સ્વતંત્રતાને નુકસાન થયું છે. ઈરાનના રાજ્ય પ્રસારણકર્તા ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગના જણાવ્યા અનુસાર અમેરિકા દ્વારા હુમલા શરૂ કરવાની જાહેરાત બાદ ઈરાનમાં અનેક સ્થળોએ હવાઈ હુમલા થયા હોવાના અહેવાલ છે. સ્ક્વોશમાં ભારતીય ખેલાડીઓ અનાહત સિંહ અને આર્યવીર દિવાન વર્લ્ડ જુનિયર વ્યક્તિગત ચેમ્પિયનશીપમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા. અનાહતે મહિલાઓની રાઉન્ડ ઓફ 32માં હોંગકોંગની ખેલાડીને પરાજય આપ્યો હતો. હવે તેમનો મુકાબલો મલેશિયા સામે થશે. આર્યવીર દિવાને રાઉન્ડ ઓફ 32માં દક્ષિણ આફ્રિકાના જોસેફ ક્રિસ્ટને પરાજય આપ્યો હતો. હવે તે અમેરિકા સામે રમશે. ચાઇના ઓપન બેડમિન્ટનમાં ચાંગઝોઉમાં આજે મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 32માં ભારતની પીવી સિંધુ ભારતની જ ઉન્નતિ હુડા સામે ટકરાશે, જ્યારે પુરૂષોની સિંગલ્સમાં લક્ષ્ય સેન રાઉન્ડ ઓફ 32માં જાપાનના યુશી તનાકા સામે ટકરાશે. દરમિયાન આયુષ શેટ્ટીએ પુરૂષોની સિંગલ્સ મેચમાં ઇન્ડોનેશિયાના અલ્વી ફરહાનને હરાવીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતીય જોડી એમ આર અર્જુન અને હરિહરન અમસાકારુનન આજે પુરૂષોની ડબલ્સ રાઉન્ડ ઓફ 32માં ચીન સામે ટકરાશે. જો કે મિક્સ ડબલ્સ રાઉન્ડ ઓફ 32માં રોહન કપૂર અને ઋત્વિકા શિવાની ગડ્ડેની ભારતીય જોડીનો ચીન સામે પરાજય થયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નીટ સહિતના મુદ્દે વિપક્ષોના ભારે હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત. પરવાનગી વિના પ્રધાનમંત્રી નિવાસસ્થાનની બહાર વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ધરણા પર બેસવાની ઘટનાની ભાજપે ટીકા કરી. જમ્મુ અને કાશ્મીરમાં પૂરના કારણે જનજીવન પર અસર, અનેક માર્ગો અવરજવર માટે બંધ. ભારતીય નૌકાદળમાં આઈએનએસ માલવન સામેલ કરાયું. વૈશ્વિક ભૂરાજકીય પરિસ્થિતિના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો. અને સ્ક્વોશમાં ભારતીય ખેલાડીઓ અનાહત સિંહ અને આર્યવીર દિવાન વર્લ્ડ જુનિયર વ્યક્તિગત ચેમ્પિયનશીપમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: બ્રિજ પર નદીનું જળસ્તર 4.5 મીટરે પહોંચતા કાંઠા અને નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ગત 24 કલાકમાં અંદાજે 10 ઇંચ જેટલો વરસાદ થતાં જનજીવનને વ્યાપક અસર થઈ છે.
1: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં છેલ્લા 24 કલાક દરમિયાન 10 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે વરકુન રોડ, એરપોર્ટ રોડ તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યો છે. મધુવમ ડેમથી 1 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યો છે, જ્યારે દરિયાની ભરતીના કારણે જલજમાવની સ્થિતિ વધુ ગંભીર બની છે. પરિસ્થિતિને જોતા આજે સરકારી શાળાઓ, આઈટીઆઈ અને એન્જિનિયરિંગ કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રશાસન, પૂર નિયંત્રણ વિભાગની વિભિન્ન ટીમો
0: તાપીમાં વરસાદના કારણે કેટલીક ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 18 અને જિલ્લા પંચાયત હસ્તકના 49 જેટલા માર્ગ બંધ કરાયા. તો સોનગઢનો ડોસવાડા બંધ ફરી છલકાતા ખેડૂતોએ રાહત અનુભવી છે, તેમજ નીચાણવાળા 17 ગામને સાવચેત રહેવા જણાવાયું છે. ભરૂચના હાંસોટ અને અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદથી જનજીવન અસરગ્રસ્ત થયું. પંચમહાલમાં ગત 20મી તારીખથી વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મોરબીમાં પણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. સુરતમાં મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિની સમીક્ષા કરી. તેમણે ઉધના નવસારી માર્ગ પર સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું, સાથે જ તાત્કાલિક પાણીનો નિકાલ કરવા સૂચના આપી હતી. રાજ્યમાં આગામી 27મી તારીખ સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. દરમિયાન આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે તથા મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. માછીમારોને આજથી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં દીપડા બાબતે અફવાઓ ન ફેલાવવા સામાજિક વનીકરણ વિભાગે નાગરિકોને અપીલ કરી છે. નાયબ વન સંરક્ષણે જણાવ્યું કે ઘુમામાં વહેલી સવારે દીપડો કેમેરામાં કેદ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં ગઈરાત્રે ચાંદખેડામાંથી દીપડો રેસ્ક્યુ કરવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો, જે પણ અફવા હતી. અન્ય કોઈ રાજ્યનો જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો કરાયો હતો. આ પ્રકારની અફવાથી બચવા અને અફવા ન ફેલાવવા પણ લોકોને વિનંતી કરવામાં આવી છે. બોટાદની એક સરકારી શાળામાં પ્રવેશ મેળવવા લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. અદ્યતન સુવિધાથી સજ્જ આ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રાથમિક શાળામાં સરકારી કર્મચારીઓના 82થી વધુ બાળકો અભ્યાસ કરે છે. ઉચ્ચ શિક્ષણ આપતી આ શાળામાં પ્રેક્ટિકલ સ્માર્ટ બોર્ડ, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, પર્યાવરણ તેમજ વિજ્ઞાન પ્રયોગશાળા છે. શાળાના આચાર્ય ભૂમિકા પટેલ જણાવી રહ્યા છે કે આ શાળામાં ટેકનોલોજી સાથે જ્ઞાન અને શિક્ષણ આપવામાં આવે છે, જેથી બાળકોની સ્કિલ પણ વધે છે.
2: અમે હંમેશા કહીએ છીએ કે સરકારી શાળા શ્રેષ્ઠ શાળા. અત્યારે સરકારશ્રીની સુવિધાથી દરેક વર્ગોમાં સ્માર્ટ બોર્ડ છે, ઇન્ટરનેટ ફેસિલિટી ચાલુ છે, તેમજ કમ્પ્યુટરની અદ્યતન લેબ છે. એ સાથે LBD લેબ છે કે જેમાં પ્રેક્ટિકલ દ્વારા બાળકોને જીવંત શિક્ષણ આપવા અમે પ્રયાસ કરીએ છીએ. અવનવી વિવિધ પ્રવૃત્તિઓ જેના કારણે શિક્ષણ નવીનતમ, અનુભવજન્ય અને એક નવી શિક્ષણ નીતિને અનુરૂપ બાળકો માટે ખૂબ જ આનંદદાયી બની રહ્યું છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: है सनम जिसने तुझे चांद सी सूरत दी है उसी माँ।
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી।
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org today।

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર KGIT. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KG ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: રાકેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્કે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હૈ આર્કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
5: ફિલ્મોની અવનવી વાતો સાથે ફિલ્મી ગીતોની મહેફિલ જમાવતો કાર્યક્રમ વાત એક ફિલ્મની દર ગુરુવારે સવારે 10 વાગે સાંભળો વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી, જેના પ્રાયોજક છે વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
6: વાત એક ફિલ્મની.

0: रात में आसमान चांद सितारों से फूल काटता है। रात
1: विविध भारती नु वडोदरा केंद्र आप सांभळी रह्या छो। KGIT ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KGI ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી
0: બન જાતી હૈ એકાકીપન કી સાથી
2: એક તેરા સાથ હમકો દો જહાં સે પ્યારા
0: વિવિધ ભારતી સે ગૂંજતે હૈં કુછ અનમોલ નગમે
2: તેરા જવાબ નહીં
0: છેડતા હૈ मोहब्बत का राग
2: प्यार का राग सुनो रे
0: बजता है छाया गीत विविध भारती से
2: सदा रहेगी
0: तो सुनिए रोज रात 10 बजे छाया गीत सिर्फ

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પૂજા પ્લસ, પૂજા પ્લસ મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: ગુજરે દોર કી આવાજે, ધુનો કી અનૂઠી પરવાઝ, સુનહેરે ગાનો કા અંદાજ, આપકી સુબહ કો બનાયે ખાસ. ભૂલે વિસરે ગીત હર રોજ સુબહ 7 બજે સિર્ફ વિવિધ ભારતી પર.
2: કાર્યક્રમ મેં અગલી આવાજે હૈ પૂર્ણિમા ઓર કુમાર સાનુ કી. નગમા નિગાર હૈ સમીર, સંગીતકાર હૈ આનંદ મિલન, ફિલ્મ કા નામ હૈ ગોપી કિશન.

0: ये विविध भारती है, देश की सुरीली धड़कन। संध्या रंजन कार्यक्रम में आप सभी का स्वागत है। लीजिए सुनिए मोहम्मद रफी और साथियों को। गीतकार है राजेंद्र कृष्ण, संगीतकार है रवि, फिल्म का नाम है खानदान।
1: લગ્નની શોપિંગ થઈ?
2: હા વરસાદમાં,
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ નવરન સિનેમા રોડ રાવપુરા વડોદરા.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, કપરાડામાં 10 ઇંચ જેટલો વરસાદ, રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ વખત મહેસાણા, કચ્છ અને ભાવનગર જિલ્લાની ડિજિટલ આકસ્મિક મુલાકાત લઈ અરજદારોની રજૂઆતો સાંભળી. જીએસઆરટીસીદારોને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયનું વિતરણ. ભરૂચમાં કેફી પદાર્થના ઉત્પાદન એકમ સાથે 3 લોકો સહિતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ખોરવાઈ ગયો છે અને રાજ્ય ધોરીમાર્ગો અને પંચાયત માર્ગો સહિત 200થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. કપરાડામાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વલસાડમાં આજે સૌથી વધુ 6.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. શહેરમાં ભારે વરસાદને લીધે એસટીપી પ્લાન્ટમાં પાણી ભરાતા ફસાયેલા 3 શ્રમિકોને એનડીઆરએફની ટુકડીએ બચાવ્યા. ઔરંગા નદીના તટ વિસ્તારમાં આવેલા કાશ્મીરનગર વિસ્તારમાં નદીના પાણી ફરી વળતા 200થી વધુ લોકોને નજીકની પ્રાથમિક શાળામાં લઈ જવાયા. દરમિયાન નીચાણવાળા વિસ્તારોના અંદાજે 1000 અસરગ્રસ્તો માટે 1500 જેટલી ખાદ્ય સામગ્રીનું વિતરણ કરાયું. બાગડા ખુર્દ ખાતે પાણી માર્ગ ઉપરથી વહેતા સુરક્ષાના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરાયો છે. નગરપાલિકાની અગ્નિશમન ટુકડી, પોલીસ, મામલતદાર તલાટી અને એનડીઆરએફની ટુકડીને એલર્ટ મોડ પર રખાઈ છે.
1: વલસાડ જિલ્લા અને તેના ઉપરવાસમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા મુશળધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 21 અને 22 જુલાઈના રોજ આપેલી અતિભારે વરસાદની આગાહીના પગલે સમગ્ર જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. આજ રોજ સવારના 6 થી સાંજના 4 કલાક દરમિયાન સરેરાશ 6.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઔરંગા વોટરવર્ક્સ ડેમનું લેવલ વધીને 8 સ્ટેમ સુધી પહોંચી ગયું હતું, જેના કારણે શહેરના કાશ્મીરનગર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલસાડથી નવીન પટેલ.
0: વરસાદની આગાહીને પગલે સુરત મહાનગરપાલિકા અને વહીવટીતંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. પૂર્વ ઝોન બી વિસ્તારની આદર્શ નિવાસી શાળાના 85 વિદ્યાર્થીઓ તથા 15 કર્મચારી એમ કુલ 16 લોકોને સલામત રીતે નજીકના એસએમસી રિલીફ સેન્ટરમાં ખસેડાયા છે. ઉધના અને લિંબાયત ઝોનના નીચાણવાળા વિસ્તારોમાં 9 શહેરીજનોને સલામત રીતે સ્થળાંતર કરી સારોલી નગર પ્રાથમિક શાળામાં આશ્રય અપાયો છે. મેયર માયા મવાણી, મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન સહિત કોર્પોરેટરોએ નીચાણવાળા વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ વરસાદી સ્થિતિની સમીક્ષા કરી છે.
2: રેડ એલર્ટને સંદર્ભમાં હયાત એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમ એ સિવાયના વધારાનું 2 ટીમ મંગાવવામાં આવેલ છે અને તૈયારીના ભાગરૂપે સ્ટેન્ડબાયમાં છે. જ્યાં જ્યાં ભેદવાદ કાઢીમાં ડેન્જર લાઇન ઉપર પાણીનો પ્રવાહ ચાલે છે ત્યાં લોકોને શેલ્ટરમાં લઈ જવાની કામગીરી પણ ચાલુ છે. પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ મારફતે લોકોને આહવાન પણ કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ તકલીફ પડે તો અમારા એસએમસીના હેલ્પલાઇન અથવા એમરજન્સી નંબર ઉપર કોન્ટેક કરવા માટે સૌને અનુરોધ કરું છું.
0: ભરૂચના હાંસોટમાં 3, અંકલેશ્વરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ડાંગમાં ભારે વરસાદને પગલે વઘઈ આહવા મુખ્ય માર્ગના

0: કેટલાક વિસ્તારોમાં વાહન વ્યવહારોને અસર ન થાય અને માર્ગ સલામત રહે તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ સાઇડના વોટરવે, ડ્રેનેજ ચેનલો તથા પાણીના વહેણના માર્ગોની સફાઈ કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. દરમિયાન પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ.કે દાસે કહ્યું, રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 29% ઓછો સરેરાશ 202 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદને જોતા માછીમારોને પણ આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ સાથે બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
1: 22 થી લેકર 24 જુલાઈ તક ગુજરાત રીજન મેં હેવી ટુ વેરી હેવી વિથ એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ કા વોર્નિંગ દિયા ગયા હૈ. રેડ વોર્નિંગ દિયા ગયા હૈ આજ ગુજરાત રીજન મેં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી કે લિયે દિયા ગયા હૈ. ઓરેન્જ વોર્નિંગ કે સાથ અરાવલ્લી, પંચમહલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદયપુર, નર્મદા, ભરૂચ ઓર તાપી કે લિયે દિયા ગયા હૈ. યેલો વોર્નિંગ કે સાથ ગયા હૈ સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આનંદ એન્ડ બરોડા કે લિયે દિયા ગયા હૈ.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા, કચ્છ અને ભાવનગર જિલ્લાની ડિજિટલ આકસ્મિક મુલાકાત કરી અરજદારોની રજૂઆતો સાંભળી. શ્રી પટેલ દર મહિનાના 4th બુધવારે યોજાતા જિલ્લા સ્વાગત ઓનલાઈન જનફરિયાદ કાર્યક્રમમાં પહેલીવાર આગોતરી જાણ કર્યા વગર ગાંધીનગરથી ઓનલાઈન જોડાયા હતા. મહેસાણામાં અરજદાર ફ્લેટ ધારકને બિલ્ડર પૈસા પરત ન આપતો હોવાની રજૂઆત અંગે શ્રી પટેલે કલેક્ટરને બિલ્ડર પાસેથી વસૂલાત કરી પૈસા અપાવવા સ્પષ્ટ સૂચના આપી છે. જ્યારે ભાવનગરના પાલીતાણામાં ગૌચર જમીન પર પાકા મકાનોના બાંધકામના કિસ્સામાં જમીન માપણીની કાર્યવાહી સત્વરે કરી અરજદારને યોગ્ય ન્યાય અપાવવા મુખ્યમંત્રીએ કલેક્ટરને તાકીદ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળાના બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણ શૂન્ય કરવાનો સરકાર પ્રયાસરત છે તેમ જણાવ્યું. અમદાવાદમાં સમરસ વિદ્યાસેતુ અભિયાન કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે કહ્યું, જિલ્લા પ્રમાણે શાળા છોડી દેનારા બાળકોના ઘરે જઈ તેમના વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવી તેમનો પુનઃપ્રવેશ કરાવાશે.
2: 1 થી 12 ધોરણમાં એ કદાચ 2 વર્ષ પહેલા જતો રહ્યો હોય, 5 વર્ષ પછી કે 6 વર્ષ પછી, 8 વર્ષ નો થયો તો બીજામાં મળવા જેવું હોય તો બીજામાં બેસાડીશું, ત્રીજામાં મળવા પાત્ર હશે તો ત્રીજામાં, દસમામાં હશે તો દસમાં. ને એનો જે અભ્યાસ બગડ્યો છે એની પણ કાળજી લીધેલી છે કે ભાઈ એ ફરીથી પાછો આવે તો બીજા વિદ્યાર્થી તો થોડો પાછો પડી જ ગયો હોય તો એને પાછી એ ફરી મુશ્કેલી પડે કે બધાની વચમાં બેઠો હોય, આવડે કઈ નહીં તો પાછી એને એમ થાય કે હવે ચલો આપણે કઈ ભણવું નથી, હવે પાછા ઘેર જતા રહી, કારણ કે બીજા બધા એને હેરાન ગતિ ઉભી કરે, એની પણ વ્યવસ્થા કરી છે.
3: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો.
0: નવનિર્મિત વાવ થરાદ જિલ્લામાં થરાદ સાંચોર હાઇવે પર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી થરાદ GJ40નો આજથી વિધિવત પ્રારંભ કરાયો છે. આ સાથે દિયોદર, લાખણી, થરાદ, રાહ, વાવ, ધણીધર, સુઈગામ અને ભાભર તાલુકાના વાહન ચાલકોને હવેથી વાહન તથા લાયસન્સ લગતા કામકાજ માટે દૂર જવું નહીં પડે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં 301 જેટલા નવનિયુક્ત વેરા નિરીક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરાયા. આ પ્રસંગે શ્રી પટેલે નવનિયુક્ત ઉમેદવારોને કર્તવ્ય નિષ્ઠાથી ફરજ બજાવવા અનુરોધ કર્યો. આ કાર્યક્રમને સંબોધતા નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું, સમગ્ર દેશમાં 99% જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં ગુજરાત વર્ષોથી 99%થી વધુ દર સાથે પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે વેરા વસૂલાતમાં પણ ગુજરાત અગ્રણી સ્થાન પર છે. ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTCના ફરજ દરમિયાન અવસાન પામેલા 115 કર્મચારીઓના વારસદારોને આજે 25 લાખ રૂપિયાની નાણાકીય સહાય અપાઈ. આ સમારોહને સંબોધતા શ્રી સંઘવીએ કોરોનાના કપરાકાળમાં એસટી નિગમના કર્મચારીઓએ આપેલા બલિદાનને બિરદાવ્યું, તેમજ સરકાર હંમેશા લોકોની પડખે હોવાનું પણ તેમણે આશ્વાસન આપ્યું હતું.
4: અને ઘરે બેઠેલો વ્યક્તિને નથી લાગ્યું એવું નતું, પરંતુ મારા એસટીના પરિવારજનોના સૌ લોકોને એટલે અભિનંદન આપવા પડે કે માત્ર સ્વાર્થ જોડે પોતે કે પોતાના પરિવારની ચિંતા નથી કરી. સમાજ જીવનમાં એક ઉત્તમ ઉદાહરણ એ એસટી કર્મચારીઓએ હંમેશા પૂરું પાડ્યું છે.
0: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડીઆરઆઈએ ભરૂચના અંકલેશ્વરમાં ગુપ્ત રીતે ચાલતા કેફી

0: પદાર્થના ઉત્પાદન એકમને પકડી પાડ્યું છે. સાથે જ ગેરકાયદે કેફી પદાર્થના ઉત્પાદન અને તસ્કરીના નેટવર્કમાં સંકળાયેલા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ તપાસ દરમિયાન કેફી પદાર્થ ભરેલા 2 કન્ટેનરને જપ્ત કરાયા. આરોપીઓના રહેણાંક પરિસરમાં તપાસ કરાતા 21 લાખ રૂપિયાની રકમ પણ મળી આવી છે. આ સાથે DRIના અધિકારીઓના સમયસર હસ્તક્ષેપથી મોટાપાયે કેફી પદાર્થને ઉત્પન્ન કરવાની યોજનાઓને નિષ્ફળ બનાવાઈ છે. મહેસાણામાં 16 વર્ષના ખેલાડી દિયા પનીકરે ગુજરાત રાજ્ય બેડમિન્ટન સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે. બનાસકાંઠાના ડીસામાં તાજેતરમાં યોજાયેલી આ સ્પર્ધામાં ગર્લ્સ ડબલ્સની 17 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં પ્રથમ ક્રમાંકે રહી દિયાએ આ સિદ્ધિ મેળવી છે. મહેસાણાની એકલવ્ય અંગ્રેજી માધ્યમ શાળામાં ધોરણ 11માં ભણતા ખેલાડી દિયા પનીકર આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. ભરૂચના ઝઘડિયામાં 3 વર્ષની બાળકીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણ જણાતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેની સ્થિતિ હાલ સ્થિર છે અને નમૂના વધુ તપાસ માટે ગાંધીનગરની પ્રયોગશાળામાં મોકલાયા હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી મુનિરા શુક્લાએ જણાવ્યું છે.
1: આ રોગચાળાથી ગભરાવાની જરૂર નથી, પણ આપણે સતર્ક રહેવાની જરૂર છે. તો જ્યારે પણ આવા લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે શહેરી આરોગ્ય કેન્દ્રમાં અમારા મેડિકલ ઓફિસરને તાત્કાલિક એની જાણ કરવાની છે. ભરૂચ જિલ્લા ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો માટેનો વોર્ડ પણ બનાવી દીધો છે. વેન્ટિલેટર સાથેની તમામ તૈયારી આપણી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.
0: પંચમહાલમાં પણ હાલ ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા 2 દર્દી સારવાર હેઠળ છે, તેમજ 2 પોઝિટિવ દર્દીના મોત થયા છે, જ્યારે અત્યાર સુધી 16 લોકો સાજા થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ, કપરાડામાં 10 ઇંચ જેટલો વરસાદ, રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ વખત મહેસાણા, કચ્છ અને ભાવનગર જિલ્લાની ડિજિટલ આકસ્મિક મુલાકાત લઈ અરજદારોની રજૂઆતો સાંભળી. ભરૂચમાં કેફી પદાર્થના ઉત્પાદન એકમ સાથે 3 લોકોની DRI દ્વારા ધરપકડ. અને રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં બનાસકાંઠાના ખેલાડી દિયા પનીકરે સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: खास सखी सहेली कार्यक्रम का फेसबुक लाइव प्रसारण भी हम करने वाले हैं, तो जुड़िए हमारे साथ और सुनिए अपने रेडियो सेट पर। और ये खास कार्यक्रम आप अपने मोबाइल ऐप पर भी सुन सकते हैं, तो सुनना ना भूलिए कल कार्यक्रम सखी सहेली। आइए अब सुनते हैं धरती कहे पुकार के इस फिल्म का नगमा मुकेश और लता मंगेशकर की आवाजों में। नगमा निगार है मजरू सुल्तानपुरी, संगीतकार है लक्ष्मीकांत प्यारेलाल।
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા વરસાદમાં,
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
3: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક। પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે।

0: એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, આપને સંભળાવીએ ચાઇના ગેટ ફિલ્મનું ગીત. ગીતને સ્વર આપ્યો છે અલકા યાજ્ઞિક, સંગીતકાર છે અન્નુ મલિક.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર, હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નીટ પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધના મુદ્દે વિપક્ષોના હોબાળાને પગલે સંસદના બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અંગે સરકાર યુવાનોની લાગણીઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોવાનું જણાવ્યું. સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારોને ન્યાયિક અધિકારીઓની નિવૃત્તિ વય 60થી વધારીને 61 વર્ષ કરવા પર વિચારવા નિર્દેશ આપ્યો. સિક્કિમના નામચીમાં સુરંગની અંદરથી વધુ 8 મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા. અને ચાઇના ઓપન બેડમિન્ટનમાં પીવી સિંધુએ મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. નીટ પેપર લીક કેસ અને વિદ્યાર્થીઓના વિરોધ સહિતના વિવિધ મુદ્દાઓ પર વિપક્ષોના વિરોધને પગલે સંસદના બંને ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરાઈ. બીજીવાર સ્થગિત થયા પછી બપોરે 2 વાગે લોકસભા શરૂ થઈ ત્યારે વિપક્ષે ફરીથી નીટ મુદ્દા પર સૂત્રોચ્યાર શરૂ કર્યા. હોબાળા વચ્ચે ગૃહે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીને ચોમાસુ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવાનો ઠરાવ પસાર કર્યો. પ્રિસાઇડિંગ ઓફિસર કૃષ્ણપ્રસાદ ટેનિટીએ જણાવ્યું કે કલ્યાણ બેનર્જીએ મહિલા સાંસદોને લક્ષ્ય બનાવતી વાંધાજનક અને બિનસંસદીય ટિપ્પણી કરી હતી, જે ઔપચારિક રીતે અધ્યક્ષના ધ્યાન પર લાવવામાં આવી હતી.
1: આજ શ્રી કલ્યાણ બેનર્જીને અમારી મહિલા સાંસદો કે સાથ અસંસદીય ભાષા એવં અસંસદીય ટિપ્પણીઓ કી હૈ, જિસકી લિખિત શિકાયત માનનીય અધ્યક્ષજી કો પ્રાપ્ત હુઆ હૈ. યે સદન કી ગરિમા કે વિરુદ્ધ હૈ.
0: બપોરે 12 વાગે પ્રથમ મુલતવી પછી જ્યારે લોકસભા ફરી મળી ત્યારે વિપક્ષે પેપર લીકના મુદ્દા પર વિરોધ કર્યો. કોંગ્રેસના કેસી વેલુગોપાલ અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે વિદ્યાર્થીઓના વિરોધનો મુદ્દો ઉઠાવ્યો. સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષને ગૃહની સુચારુ કામગીરી માટે સહયોગ કરવા વિનંતી કરી. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે સરકાર નીટ પેપર લીક મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
2: સરકાર ની પેપર લીક કા ચર્ચા કે લિયે પૂરી તરહ સે તૈયાર હૈ ઓર હમને પહેલે દિન સે કહા હૈ. મેં અનુરોધ કરતા હું કે ચર્ચા કબ હોના હૈ, ચર્ચા કા ડ્યુરેશન ઓર કિસ નિયમ કે તહેત હોના હૈ. માનનીય સ્પીકર મહોદય, સારે પાર્ટી કે ફ્લોર લીડર સે બાતચીત કરકે ઇસકા નિર્ણય કિયા જાય.
0: રાજ્યસભામાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા. બપોરે 3 વાગે ત્રીજી વખત સ્થગિત થયા પછી જ્યારે ગૃહ ફરી શરૂ કરાયું ત્યારે વિપક્ષોએ નીટ અને અન્ય મુદ્દાઓ પર વિરોધ કર્યો. રાજ્યસભામાં ગૃહના નેતા જેપી નડ્ડાએ વિપક્ષના આચરણની ટીકા કરી તેને અત્યંત બેજવાબદાર અને લોકશાહી મૂલ્યોનું વિરુદ્ધ ગણાવ્યું. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી. તેમણે કહ્યું કે રાજીનામા વિના ચર્ચા થશે નહીં. હોબાળા વચ્ચે શ્રી હરિવંશે ગૃહને બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું. સવારે 11 વાગે કાર્યવાહી શરૂ થઈ ત્યારે સભાપતિ સીપી રાધાકૃષ્ણને સિક્કિમમાં સુરંગ દુર્ઘટનામાં થયેલી જાનહાની પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે હાલમાં સ્થળ પર બચાવ કામગીરી ચાલી રહી છે. ગૃહે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર યુવાનોની લાગણીઓ અને ચિંતાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે અને વિદ્યાર્થીઓની દરેક ચિંતાને સાંભળવા અને તેનું નિરાકરણ લાવવા માટે તૈયાર છે. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક વ્યક્તિઓ પોતાના રાજકીય હિતોને પૂર્ણ કરવા માટે વિદ્યાર્થીઓ અને યુવાનોનો રાજકીય સાધન તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા શ્રી સિંહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર વિદ્યાર્થીઓની આકાંક્ષાઓ પૂર્ણ કરવા અને યુવા કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
3: ये संसद का सत्र इस समय चल रहा है. सरकार ने हर मुद्दे पर सार्थक बहस करने की भी बात की है और कई बार अपनी बात को दोहराया भी है, मगर विपक्ष संसद में नहीं बल्कि सड़क पर मुद्दों का समाधान करने का मैं मानता हूं अनुचित प्रयास कर रहा है.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઉત્તર મેસેડોનિયાની મુલાકાત દરમિયાન સ્કોપ્જે શહેરના મ્યુઝિયમમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે મહાત્મા ગાંધી ભારતના હતા, પરંતુ તેમનો સત્ય અને અહિંસાનો સંદેશ સમગ્ર માનવતાનો છે. તેમણે નોંધ્યું કે સંઘર્ષ, અસહિષ્ણુતા અને વિભાજનનો સામનો કરી રહેલા વિશ્વમાં ગાંધીજીના સંવાદ, કરુણા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના આદર

આદર્શો અત્યંત સુસંગત છે. કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે હાલમાં દેશભરમાં 162 વંદે ભારત ટ્રેન સેવાઓ કાર્યરત છે. આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેન લાંબા અંતરની મુસાફરી માટે સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે આ ટ્રેનનો હેતુ મુસાફરોના આરામમાં સુધારો અને સલામતી તેમજ સુવિધા માટે નવા માપદંડો સ્થાપિત કરવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકારી નીતિઓનો ઉદ્દેશ બાળકો સહિત તેના વપરાશકર્તાઓ માટે ખુલ્લું, સલામત, વિશ્વસનીય અને જવાબદાર ઇન્ટરનેટ સુનિશ્ચિત કરવાનો છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન અધિનિયમ 2023 ઘડવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ કાયદો બાળકોની ઓનલાઈન ગોપનીયતાને સુરક્ષિત રાખવા માટે કાનૂની માળખું પૂરું પાડે છે. સરકારે છેલ્લા 2 વર્ષમાં દેશમાં વાંધાજનક સામગ્રી પ્રદર્શિત કરવા બદલ 50 OTT પ્લેટફોર્મને જાહેર ઉપયોગ માટે અક્ષમ કર્યા છે. લોકસભામાં એક લેખિત જવાબમાં માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને જણાવ્યું કે સરકાર ફરિયાદોના આધારે આવા મધ્યસ્થી અને OTT પ્લેટફોર્મ સામે નિયમિતપણે કાર્યવાહી કરે છે. તેમણે કહ્યું કે સરકારે ડિજિટલ મીડિયા પર વર્તમાન બાબતોના પ્રકાશકો અને ઓનલાઈન ક્યુરેટેડ સામગ્રીના પ્રકાશકો માટે એક સંસ્થાકીય પદ્ધતિ સ્થાપિત કરવા માટે માહિતી ટેકનોલોજી મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા નિયમો 2021ને સૂચિત કર્યા છે. સર્વોચ્ચ અદાલતે આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ન્યાયિક અધિકારીઓની નિવૃત્તિ વય 60થી વધારીને 61 વર્ષ કરવા પર વિચારવા નિર્દેશ આપ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોય મલ્યા બાગચી અને વી મોહનની ખંડપીઠે દેશભરમાં જિલ્લા ન્યાયાધીશોની નિવૃત્તિ વય 60થી વધારીને 62 વર્ષ કરવાની માંગ કરતી અરજીની સુનાવણી કરતી વખતે આ નિર્દેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ મુદ્દા પર તેમના સંબંધિત અધિકાર ક્ષેત્રની ઉચ્ચ અદાલતો સાથે પરામર્શ કરીને નિર્ણય લેવા જણાવ્યું છે. જો તેઓ સંમત થાય તો આવા રાજ્યોમાં ન્યાયિક અધિકારીઓને 61 વર્ષની ઉંમર સુધી સેવા ચાલુ રાખવાની પરવાનગી અપાશે. આ જોગવાઈ 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. ફિલિપાઈન્સના મનીલામાં વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન આજે બપોરે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે તેમના કેનેડિયન સમકક્ષ અનિતા આનંદ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે ભારત કેનેડા સહયોગ સતત વધી રહ્યો છે. તેમણે કહ્યું કે વાતચીત બંને દેશોના પ્રધાનમંત્રીઓ દ્વારા નક્કી કરાયેલા સંબંધો માટેના લક્ષ્યોને પ્રાપ્ત કરવા પર કેન્દ્રિત હતી. સિક્કિમમાં નામચી જિલ્લાના સમરદુંગ ખાતે સુરંગની અંદરથી બચાવકર્તાઓ દ્વારા વધુ 8 મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે. જોકે ભારે પરિસ્થિતિને કારણે બચાવ ટીમોને મૃતદેહો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ખૂબ જ ઓછી દૃશ્યતા અને મિથેન ગેસના લીકેજને કારણે મિશન પડકારજનક બન્યું હતું. NDRF, SDRF, સિક્કિમ પોલીસ અને ખાણકામ નિષ્ણાતોની બચાવ ટીમોએ આજે સુરંગમાંથી પાણી બહાર કાઢ્યું હતું. અત્યાર સુધીમાં 13 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. પ્રાથમિક અહેવાલ અનુસાર સુરંગની અંદર 25 લોકો ફસાયેલા છે. ચાઇના ઓપન બેડમિન્ટનમાં 2 ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ આજે બપોરે રાઉન્ડ ઓફ 32માં સાથી ભારતીય ખેલાડી ઉન્નતિ હુડાને 21-14, 9-21, 21-10થી હરાવીને મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. પુરૂષોની સિંગલ્સમાં આયુષ શેટ્ટીએ વિશ્વના 11મા ક્રમાંકિત ઇન્ડોનેશિયાના અલ્વી ફરહાનને 21-17, 5-21, 21-17થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો છે. આજે સાંજે 32ના બીજા રાઉન્ડની મેચમાં લક્ષ્ય સેન જાપાની ખેલાડી યુશી તનાકા સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નીટ પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધના મુદ્દે વિપક્ષોના હોબાળાને પગલે સંસદના બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અંગે સરકાર યુવાનોની લાગણીઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોવાનું જણાવ્યું. સિક્કિમના નામચીમાં સુરંગની અંદરથી વધુ 8 મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા. અને ચાઇના ઓપન બેડમિન્ટનમાં પીવી સિંધુએ મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

0: एडमिशन सिस्टम पर थी। ऑनलाइन प्रवेश फॉर्म 19 जुलाई थी 22 जुलाई 2026 सुधी भरी शकाशे।
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
3: ડિપ્લોમા બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
2: કેજેઆઈટી સાવલી।
4: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
1: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
5: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
4: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
5: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
4: યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।

0: विक्रम का पहला गीत हम लाए हैं आपके लिए मुकेश की आवाज में। गीतकार हैं आनंद बख्शी, संगीतकार हैं कल्याण जी आनंद जी। फिल्म का नाम है फूल बने अंगारे।
1: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક। પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે।
2: હર રોજ શામ સુનિયે સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો કા કાર્યક્રમ છાયા ગીત, जिसके प्रायोजक है विको वज्रदंती, मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट।